0: السلام علیکم نو ده کې میگاهرتز دی اف ام کې هند نو اشه کې خبره کې می بدل کول دي الګون فاطمه سما بسم الله الرحمن الرحیم اډو کې ویفاریا وظیفه کې کوتون تنوستن کنګ هدم مسکه تک کورو مون دا کما رئیس جمهوریت ډاکټر محمد مویس ویتال وچ એમનક ફાન મેહમ વિદારવી સિલસિલા પોડકાસ્ટ ધ પલ્સ કે હવન એપિસોડ કા રાજ્ય કે ઉમરાની તરકિયા કુડે ગુતુમ વાકફુલ દક્કવમુ અડુ સિટી કી માલેફિયાવા એમ આપાતી બોડ સિટી કમ ફુમાયકુ એ સિટી કે તરકિયા સરકારું ખાસ ઇસકમે તેવાકમ રાઈસ વિદારવી કૌમિયતુ દિરવા આલા કુરુમુગા એકૌમિક કે આસારી અધિ સકાફી કંક મુહિમુ દૌરેં અદા કુરાકમા ચાઇનાઈન રાજ્ય કંડાળવા ફહુન્નવા સફીર કોંગ શિયનવા વિતાળવેચે કૌમિ દુહકે રસ્મી હરકાત કો બૈવર વડાતમા ઉતીમા કુરેવિ ઝિયારત ફહુ સોશિયલ મીડિયા કા હિસ્સા કુરેવિ પોસ્ટેકા ચાઇનાઈન રાજ્ય કંડાળવા ફહુન્નવા સફીર કોંગ શિયનવા વિતાળવી કૌમેકે આસારતકા સકાફે તિરવુમકી એ કૌમેકે કૌમિયતુ તિરવા આલા કુરુમુકા કુરેવેને એમે મુહિમુ મસકે કમા એનર્જી સિક્યુરિટી એમર્જન્સી એસિસ્ટન્સ પ્રોજેક્ટ હિંગુમટકા એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબીઆ દિવે સરકારા તેમેદુ 50 મિલિયન અમેરિકા ડોલર કે લોન એબસુ મેકસોય કોફી મે મશુગે મેકન મકસદકી મેદુરમતીગા હિંગમુંદા હમણ જુંતકા ગુડિકેન દુનિયાગે બાઝારુ કા તેલુગાકુ ઉફલી સરકારુ તેલક કુરંચે ખરદ બડોય ફાવા તાંડી વળેકા દૌલત કે બજેટ દુયં હોતા દિનુ મે મશુગે દશું સરકાર કે ફરાતુન લોને બસુમકા સેકુરેફી માલી કંકમા સરકાર કુંફ્રિતકા બે વઝીર હસન ઝરીર અધી સ્ટેટ ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન એસટીઓ કે ફરાતુન પ્રોજેક્ટ એગ્રીમેન્ટ કા સેકુરેફી એ કુંફુની કે મેનેજિંગ ડિરેક્ટર અધી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શિમાત ઇબ્રાહીમ મિદે એબસુમુગા એશિયન ડેવલપમેન્ટ બેંક કે ફરાતુન સોયકુરેવી એ બેંકુકે રીજનલ હેડ ઓફ રીજનલ કોઓપરેશનલ એન્ડ ઇન્ટિગ્રેશન યુનિટ ડોક્ટર થિયમ હી અંગ ટેક્સ નેગુમુકે કાનૂના ગેંડા બદલતાકી નિઝામી ગોતુન ગેણવેને ઇંગિલાબી બદલેં હિમેને ઇસ્લાહ એકમા રયીતુંગે મજદીહુગે મેમ્બરું વિદાળ વેજે બિલ ગે ઇબ્તિદાઈ બહુસ્ક વાહક દેકેવી ગિના મેમ્બરું વાહક દેકેવી બિલ તાઈદુકો મુદલા ખિદમત કે આગુનેગે ટેક્સ નેગુમુગે કાનૂનન ઇસ્લાહ ગેનોમુગે બિલગે ઇબ્તિદાઈ બહુસ મરહલાકા એ ઇસ્લાહ શેળુવી મેમ્બર કુલદુફુશી ઉતુરુ દાઈરાગે મેમ્બર મુહમ્મદ દાઉદ વિદાળવી રાજ્યકે મુદલા ખિદમત કે આગુન ટેક્સ નેગુમુગે નિઝામકી ફાયતુવી દિહવરકં અહરુ દુવહુ કંડાળંજે મુહિમ્મુ તારીહુતાક કેની નેળિવા દાઈરાયકમ ટેક્સ કે નિઝામ ફાયતુએ દિયતનુકે મુહિમ્મુ બદલતા મેમ્બર દાઉદ વની અલળવાલવાફા હાલિફ બારશગે કુની મેનેજ કુરુમુકે મસકે વેસ્ટ મેનેજમેન્ટ કોઓપરેશન વેમ કોયા હવાલ કોફી બારશગવની મિકમ ખાસ રસ્મિયાતે પાવાફા બારશગે કુની મેનેજ કુરુમ વેમ કોયા હવાલ કુરુમકે રસ્મિયાતકા વેમ કોકે ફરાતુન સોયકુરેવી એકુંફુનીકે જનરલ મેનેજર અબ્દુલોશિનાન અધિ કાઉન્સિલકે ફરાતુન સોયકુરેવી કાઉન્સિલકે રઈસ અલી શમીમ જુલેમસ નિમુનુઈરુ રાજ્યકે રસ્મી રિઝર્વ હસતેગા 30 મિલિયન ડોલર અંગરાફવાકમ મોલ્ડિવ્સ મોનિટરી ઓથોરિટી એમએમએગે તફાસ હિસાબ તકુંદક્યાફી મી મિદ્યમહ અળાબલાયરુ દંગદદે મરકઝી બેંક એમએમએઈં આમકુરિ રિઝર્વ ડેટા ટેમ્પલેટ અબલાયરુ મિદ્ય જુલેમસ નિમુનુઈરુ રાજ્યકે રસ્મી રિઝર્વ હુરી હસતેગા 30.3 મિલિયન અમેરિકા ડોલરકા મી એગે કુરી મસનિમુનીરુ રસ્મી રિઝર્વ ગહુરી હસતે કટ્ટી 5.83 મિલિયન ડોલર આળા બલાયરુ 40.8 મિલિયન ડોલર કે તફુમે દિવેહી રાજ્યક કૌમી એરલાઇન મોલ્ડિવિયન નું દતુર વેરિનં ઇતુરુ લુઈતં હોદા તિનમુકે મકસદ કા મોલ્ડિવિયન જર્ની પ્લસ કે નમુકા ખિદમતે તારફ કોફી મોલ્ડિવિયન વિદાળવી મી ખિદમત તારફ કુરેવની દતુર ફતુર કે કંકં તરતીબ કુરુમકા દતુર રેરિં બેન વાફસે હતકા અમિલ્લા ઇસ્કં દે કંક મરિયાય કોકમ મી મસકત કે ફુરતમ મરહલા કા જાની પ્લસ સબ બ્રાન્ડેડ કે દશું દતુર વેરિંગે બેનું તકાય કોતા દતુર કે કંકં બટ્ટં કુરુમકે ફુરસત દિબિગેન તાને می خبرای کی می گټی کتی به فهمون د نمونه خبر د نمانه منی دند به فهمون خبر د نوا دینی می د مندرو 11 کټی ریوګا خبر اډس وی تی شکریا
1: نو دی هکمه گهاتس دی وی اف ام